એકડું માઠોમાઠ કને બખત હેગો આજે કે પણ કાર્યક્રમ કે સંપાલકાના કાર્યક્રમ એક પ્રસ્તુત કરતા છી દીપિકા પંત તે આજ કાર્યક્રમ કે સંપાલકાના આપણ રેટુ દેગડી દીપા જોશી અનુમતિ દઉં આગળ કા ફિર ભેટ હોય નમસ્કાર.